0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: मौजिला गुजरात नो रंग रंगारंग एमबीसी रेडियो पर गुजराती गीतों नो प्रोग्राम रंगारंग रंगारंग
2: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. તો જ્યારે આપણે વાત કરીએ આવતીકાલની, તો આવતી કાલ ક્યારેય આવતી નથી, જે જ્યારે પણ આવે છે આજ બનીને જ આવે છે. માટે આવતીકાલે જે કંઈ પણ સારી કરવાની ઈચ્છા હોય ને એની શરૂઆત તમે આજથી જ કરી દો. કારણ કે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ને આવતીકાલે કરીશું, આવતીકાલ ક્યારે નથી આવતી. તો જે પણ સ્ટાર્ટ કરવાનું હોય આજથી સ્ટાર્ટ કરીએ. તો ચાલો એક સુંદર મજાનું ગીત લઈ લઈએ લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું.

નાનો અમસ્તો ટચુકડો ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, રંગારંગ કાર્યક્રમ, અને હું છું અમિતા. અને આજે અમે સ્પેશિયલી તમારા માટે લતા મંગેશકરજીના જૂના ગીતો લઈને આવ્યા છે. તો આપણે કહીએ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તેવું જ આપણા સુંદર મજાનું ગુજરાતી ગીતોનું કલેક્શન છે. તો ચાલો ફરીથી એન્જોય કરીએ આપણે લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું સુંદર મજાનું ગીત.

સંદેશ સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે અને આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે ને બસ એની સાથે અમિતાને આપો અનુમતિ નમસ્કાર શુભ દિવસ.